0: એ ભાઈ ગોરવિંદ ફોગામ શુંયા શેંગ ભોયા ને બોયા ને ચોપરિયા ને છોટા ને મોટા ની ઉર્ધા ને બેડતા ની જીમતા ને હાથી કરતા ને મેળે જાઉંતા ની શબા ને આપરે કોકેરી ઓરુ હોગે
1: એ લૂણ કીરી ઓરુ ગણાન ગણા
0: રોમ રામ સા એ બાઈ
1: હા કાકા
0: હવે દેખ બેટા દેખા બંચારું મેર દેખા કણી બાબે રે જેકાર લાગ રહ્યા કણી ધીજેજી મહારાજ કા લાગ રહ્યા ને મુંજાર દે ગજાનંદજી કા જેકાર આવે
1: હા કાકા આબાર તો દેખો તે હડકામ ભરી બેવે
0: હે હડકામ ભરી બે પણ બેટા દેખ સબ ને કેવું નો કે બાબા કે દર્શન તો બેવે હે બટી બેટા બાબા કે નિંદ પણ જવ જોડીએ તો
1: હા
0: તો હાઉ જેતી હું ચાલે રોડ માં ચાલે તો હાઉ જેતી હું બોઇકલ ચલાવતા તું હાઉ જેતી હું ચલાવતા હે એ નાચદાર ગાતા જાઉંતા દેખો મેરે કો બહુ આનંદ આવતા હે
1: હા સહી કાકા આપણે ખુશી હું જવે જણ આરામ હું જવે યાતાયાત કે નિયમા કો પાલન કરે સીધા સીધા લાઈન લાઈન બેવે
0: હા લાઈન લાઈન બેર બડી દર્શન કરે તો લેણ મી કરના
1: સહી કાકા હુડદંગ નહીં કરનો
0: હા હુડદંગ નહીં કરનો બે જા હુડદંગ કાઈ હોંતા હે કે આપણે કો નુકસાન હોંતા આગલી કોઈ હોંતા હે
1: હા વ્યવસ્થા ખરાબ હોતી હે
0: હા વ્યવસ્થા બનાવી રાખો ઓર બેટા દેખ મે તો હાથ જોડ કેતા હું દેખ કાલે બાબે રી દેખ અને મેલો રામદેવ બાબા ધોતી જોડા હાપા ઓહો ઉપર છત્રી લીવડા એ તેજા ગાઈન ગાતા જારી અને દેખા બાબે રીજાવે જે બાબે કી ગુંજ
1: રહ્યા
0: તુમારા કાકા કેવતા તુમકો સબ ભાઈ હાથ જોડ કે આપા મેળે ખેલે જવા તો હાવ દાની જવા હાવ દાની ઘરા
1: પાછા
0: હા અરે હાવ દાની યાદ આવો ફોન કર્યા પીણી પીણી તુમ દોગા હમ લેગા
1: હેલો કાકા
2: હેલો કાકા રામ રામ
0: એ રોમ રામ શાહી રોમ રામ શાહી આપણો ન્યાઉ વિજયો ખાકે નીર ગાઉં વિજયો
2: કાકાજી મેં તો સરસ્વતી બોલ્યો
0: એ સરસ્વતી બાઈ કી જે કોમ પુરમો છે
2: રાજડી ગો નાગોર નો
0: ઓ હો રાજડી ગો નાગોર મે કાઈ કરે બાઈ
2: કાકાજી પડે કેના
0: આજે ઓ કીધી પડે મારી બેજા
2: દસવી ને
0: ઓ એ બાઈ
2: હા
0: એ તો મુંજાડ ઘી કોની મળે
2: હા ગયા કાકાજી
0: આ ઓ હો ગજાનંદજી મહારાજ કા દર્શન કર્યા
2: હા
0: અરે વાહ મારી બેટા કી ખાયો પીએ થોડું ઘણો
2: હા કાકાજી ઘણો ખાયો
0: એ કઈ કઈ ખાયો કાકે ની બજા
2: નમકીન પાણી પૂરી
0: ઓ હો તો કાકો એક સવાલ કરી ઉસકા જવાબ બનાવે કે કઈ
2: હા
0: એ કાટે છે કટતી ની મારે છે મરતી નહીં ક્યાં હોતી હે
2: કાકા જવાબ બન્યા ચાલી
0: એલુની બાઈ
1: કઈ કહો કાકા
0: એ કાટી છે કટતી ની મારને છે મરતી ની ક્યાં હોતી હે
1: કાકા કઈ હોતી આગ હોતી હે પાણી હોતા હે કઈ હોતા હે
0: આ તુમ તો નહીં હારી ગઈ સરસ્વતી તુમ સમજી ગયા
1: બતાવો કાકા
0: અરે બા ધારી છીયા હોય ભાઈ કો બોલો હેલો
1: હેલો
2: હેલો લોની બાઈ જી રામ રામ
1: રામ રામ રામ રામ ભાઈ તું તો

0: videogo ki nir gaun video.
1: Na Parveen gaun sarkar.
0: Ho Parveen bhai koi kaam dinya karu.
1: Baitya.
0: Ae beje beja bhar jaan badi mara beja ki kaam dinjo padavri ligavri karu kon karu.
1: Padavri kara.
0: E kiti mari beja.
1: Satti ve.
0: ઓ છોકા પડો છોકા લીગો મોય તારા ફરીવાર કા નામ ઊંચા કરો બેચારી એ હું આરે બાબેરો મેળો એ ને ધેજાજી મહારાજ કો મેળે તું જાય ગઈ
1: હા
0: એ લુણીબાઈ યો
2: કઈ કો કાકા
0: એ ભાઈ દેવતા મેં પડીશ તા હું તું મુસે વાત કરના ચાહતા હું ની ચાહતા હો
2: હા કરું કાકા
0: બોલો હેલો
2: હેલો
1: લુણીબાઈ રામ રામ
2: રામ રામ રામ રામ પરવીનભાઈ
1: હા
2: ખેત બાવડા તારે
1: હા
2: खूब चमकते रात भर रात ने तो खूब चमके दिन में छिप परा रेवे सूरज ने देखे कहीं चुपचाप भाग जे कहीं वे काका ए बताओ खूब चमकते रात भर दिन भर रहते चुपके सुबह हुई सूरज को देखा भागे चुपके चुपके
0: ए ए तारा हुए रे ए भाई को पूछो फोगा में काई पूछेंगे
2: प्रवीण भाई आज काई होनाला
1: रामदेव का भजन
2: काका बाबे रो भजन चलो
0: ए मैं अगरबत्ती खेऊ जाऊ तुम्हारी बेजा
2: हेलो

0: હા કાકા, જય બાબરી.
1: એ જે બાબરી જાય, જે બાબરી આપરો નામ વિદ્યો કોકેનેર ગાઉ વિદ્યો.
0: કાકો સાહેબ, નામ મારું બાબુલાલ પરિયાર, હું ભદ્રસિંહ બોલું.
1: આવ હો બાબુલાલજી,
0: હુકમ.
1: એ ક્યાં ને તબિયત પાણી થોડી?
0: તબિયત બરાબર ચલે નહીં હુકમ, બાબરી કૃપા.
1: અરે વાય સેવા, ઓર કઈ જીજ ઓર બધો કામ મે બીવાર મે હગલે ક્યાં નિયો?
0: સબ મસ્ત હે હુકમ, આપરો આશીર્વાદ હે બાબરો, રામદેવજી રોમ તેજજી મહારાજ રો આશીર્વાદ હે.
1: એ કાલે દેખો દોનું ભાઈ દશમી હે બાબરી હે તેજજી મહારાજ કીએ તો મેળ જાઓ કોણ જો?
0: નહીં મેળ તો નહીં જાય, જાય મૂંગ પાડા ખેતર માં ના.
1: આ જોઈ કી કોની બેટુ આરદાસ ગેલો રે તે આવો જણા તો પછી માલ બાર પકુને જીમલા. એ લુણીબાઈ યો.
2: હા કાકા.
1: એ ભાઈ કે તમે મોટ પાડતા હું મેલે ની જા શકતા તો તું પકુડિયાર માલ બા ભાઈ કે વઈ લે જણા. બોલો હેલો.
2: હેલો.
0: હા ભાઈ સાહેબ, રામ રામ જી, જય બાબરી.
2: રામ રામ સા, જય બાબરી. પગે લાગુ આપ રે.
0: એ કાઈ વેલ લુણીબાઈ સા રે.
2: એ બેઠી હું મે તો કા કરે સેવા ચાકરી મે ને એક આડી બતાણી પડી.
0: આડી તો આજ અમે મૂંગ પાડા નું ઉપર બાદલ મંડળ આડે ઉપર જાય અમકે આડે દિન હતાઈ કરા જણ આડી રો આડ બતામા. આજ આજ અમે હિદો તેજ જે ભજન હુણાઈ દો. હા કાકા, રામ રામ.
1: એ રામ રામ શાય, રામ રામ શાય, ઓફરો નો વિજય કોકેનીર ગાઉ વિજયો.
3: ગાઉ મેન સર હે કાકા, શરણ બોલું.
1: આવ હો હરણભાઈ, મેન શર મે કોઈ કર્યો?
3: કઈ કરા બેટા, અહીંયા કાકા.
1: એ બેટા બેટા બાર જ્ઞાન બેડી બીરે સમુદ્રાંગા નીર સુકે પડ્યા પડ્યા તો.
3: અરે કાકા, અહીંયા તો ખેત માં કામ કરા હા, બાકી દુકાન ચલાવા કાકા.
1: અરે વાસ્યો વાજો કી બાત દે જણે તો. એ કઈ બાત દે આજ આજા બાજા હોય ભીડની આજા કર્યા કઈયો?
3: નહીં નહીં, આગળ નથી. કોણ કર્યા કાકા?
1: એ તો કાલે મેળે જાઓ.
3: હા કાલે જા ને મેળે જા.
1: અરે વાસ્યો વા પકોડિયાર મોલ પર મીટે જીમ રહી ગયો, પરસા ચડા રહી ગયો બાબરી.
3: હા ઓ કાકી કઈ કરે કાકા?
1: એ કાકી ધારે મેળે ગીયર, હું તો બીરા બે હું મારે જાઉં બા તો પેલે ગીબ જાર બેઠ ગી. એ લુણીબાઈ યો.
2: હા કાકા.
1: એ ભાઈ જે વાત કરો બોલો. હેલો.
2: હેલો.
3: હા લુણીબાઈ, રામ રામ.
2: રામ રામ સર, રામ રામ સર. ભાઈજી ખેતી વાળો કીતો રાખ્યો?
3: ખેતી વાળો કામ તો બી હે અહીંયા થાય કોની ને કઈ મોટ આયા મોટ પડ્યા હે બાકી હે.
2: હા ઓર કઈ બવડો? બાજરી મૂંગ.
3: હે બાજરી મૂંગ ઓન મોટ ગમારે.
2: બઢિયા બઢિયા. એક આટી બતાવો દે કાણ.
3: હા બોલ જો દે કાણ.
2: ઘડી, કેમેરા, કેલ્ક્યુલેટર,
3: હા,
2: પુસ્તક ઓર ટીવી બન જાઉં,
3: હા,
2: બાત કરાઉં, ખબરા લાઉં, હર મુશ્કિલ મે હલ બતલાઉં, કઈ હોતા હે?
3: ભાઈજી સેલ ફોન હોય, મોબાઈલ.
2: હા મોબાઈલ હોતા હે. ઓર પ્રોગ્રામ કેડોક લાગે?
3: પ્રોગ્રામ ઘણો જોરદાર લાગે. મે દો સાલ ફોન કર્યો.
2: તે કે મે હુણો રેડી મે હુણો કા ફોન મે?
3: મોબાઈલ મે સુનો, ઇન્ટરનેટ.
2: અરે વાસ, આજ કઈ હુણો લા?
3: આજ તેજજી ભજન સુનના
2: કાકા. આયો
1: આ
2: કરણભાઈ કે મેન સર તઈ ભેજો તેજાજી મહારાજ કો.
1: ઓય જા મારી બેટી.